વેલકમ બેક મંડળી, ફરમાઈ છે ગાણો કી આ શો મધ્ય આપલા સર્વાંત સ્વાગત. મી આહે તુમચી મૈત્રીણા જે ઋતુ, તુમચા સ્વત આણી તુમી ઐકત આહાત રેડિયો નગર 90.4 FM આવાજ તુમચા. મંડળી, બોલિવૂડ મધલા સર્વાત ખતરનાક હોરર પિક્ચર મંજે 1920 એવિલ્સ રિટર્ન, આની હા પિક્ચર મલા સુદા ફાર આવડતો બર કા. યાચ ચિત્રપટાતલ એક ગાણ આહે જાવેદ આહે, આની યાચ ગાણ્યાચી ફરમાઈશ આપલેલા આલેલી આહે પુણ્યાતુન તુષાર મોરે યાંચી. તર મંડળી, મલા સુદા હે ગાણ ફાર આવડતો, આની તુમી સુદા હે ગાણ ઐકલચ આસેલ, આની આપણ તેંચી હી ફરમાઈશ જાવેદ આહે, હે ગાણ્યાચી ફરમાઈશ આપણ પૂર્ણ કરત આહોત. ઐકુયાત હે સુંદર અસ ગાણ 1920 એવિલ્સ રિટર્ન, યા ચિત્રપટાતિલ જાવેદ આહે. એન્જોય.